કોલુતર ખચકી ચક થદવરોલે બોતન લટુમા ધણિયા અગા પંખી ભોંજલે નસા સુવે ચર પવાઈએ જંત નાન ભોંજ્યા.